0: 93.0 FM.
1: మంచి బెన్ ఆ పరామల కమా మాయా మానవి మాయా మేలినే వయా జాశు మార మేర బాయ్ హలో నే ఆ పరామల కమా హలో రే హలో హలో నే ఆ పరామల కమా આજે વંશી બહેનનો પ્રોગ્રામ અમે નિયમિત રીતે સાંભળીએ છીએ અને સાંભળવાની ખૂબ જ મજા આવે છે. સાથે એક જે ઘરગથ્થુ ઉપચાર જે નાની નાની ટીપ્સની વાતો કરે છે અને એમની વાતો કહેવાનો અંદાજે અલગ જ હોય છે. તો ભારત દેશના તમામ ભાઈ બહેનોને ખાસ વિનંતી કે છે કે તમે આઝાદી રેડિયો સાંભળજો. એક વખત તમે સાંભળશો તો તમે, હું આશા કરું છું કે તમે નિયમિત શ્રોતા મિત્ર બની જશો, કાયમના શ્રોતા મિત્ર બની